પણિહારીરા કાર્યક્રમ હુણવાવાલી મારી સગડી મહિલા બહેનોની આપરી આ રેડિયો સખી સવિતા પરમારો ઘણો ઘણો રામ રામ સા ને ખમ્મા ગણી સા ને આપણા ઇન પસંદીદા કાર્યક્રમે માયને આપ સબારો સ્વાગત કરાહા ને રોજરી બાતી આજે બી મેં આપણે સામને આયા ને સાથે સાથે આપણે વાસ્તે નવી નવી જાણકારી રો ખજાનો મેં લેન આઈ ગયા હા તો મારી બહેનો અપારોજ ઇન ટેમ માતે હી મિલા હા ને ઘણી હારી વાતા બી કરાહા તો મારી સગણી મહિલા બહેનો આજે બી આપા આપણે ઇન પસંદીદા કાર્યક્રમે માયને ઘણી હારી વાતા બી કરાલા ને એને સાથે સાથે આપ સભાને રોજરી ભાતી મીઠા મીઠા રાજસ્થાની ગીત બી હુણાવોલા તો મારે ગાંવારી સગણી લુગાઈઓને મારી બહેનો આજે આપા આપણે ઇન પસંદીદા કાર્યક્રમે માયને વાતા કરાહા ગ્રામીણ મહિલાઓ માય ઘરેલુ હુનર શું આત્મનિર્ભરતા રે બારા માય તો મારી શીખ્યું ગ્રામીણ મહિલાઓમાં ઘરેલું હુનર જેવું હસ્તશિલ્પ સિલાઈ કઢાઈ અચાર પાપડ ઓર જૈવિક ખેતીરો વિકાસ ઉણી ઘર બેઠા આર્થિક સ્વતંત્રતા દેવે હે ઓ આત્મનિર્ભરતા ન કેવલ પરિવારી આય બઢાવે હે બલ્કિ ઉણરો સામાજિક સ્તરમાંય સુધાર કરે ઉણની આત્મવિશ્વાસ ઓર નિર્ણય લેવારી શક્તિ પ્રદાન કરે હે ને ઘરેલુ હુનર રે માધ્યમ શું ગ્રામીણ મહિલાઓમાં આત્મનિર્ભરતારી નીવ રાખવારા તરીકા હે એમાં પહેલો હે ખાસ ઘરેલુ હુનર ને સ્વરોજગાર એમાં પહેલો હે ખાદ્ય પ્રસંસ્કરણ આપારે ઘરમાંય ઉપલબ્ધ મસાલા શું અચાર પાપડ ઓર મુરબ્બા બનાવીને સ્થાનીય બજારમાંય વેચણો દૂજો હે હસ્તશિલ્પ ઓર કપડાં કઢાઈ બુનાઈ જૂટ રો બેગ બનાણો ઓર સિલાઈ રો કામ કરણો ત્રીજો હે પશુપાલન ઓર કૃષિ ઉત્પાદન દૂધ ઉત્પાદન ડેરી મશરૂમરી ખેતી ઓર જૈવિક ખાદ વર્મી કમ્પોઝ તૈયાર કરણો દૂજો હે સ્વયં સહાયતા સમૂહરી ભૂમિકા સરકારે દ્વારા સંચાલિત કિતી યોજના રે માધ્યમ શું છોટા સમૂહરો ગઠન કયો જાવે હે એમાં પહેલો હે આસાન ઋણ કમ વ્યાજ માટે બેંક શું લોન રી સુવિધા મિલે હે દૂજો હે સામૂહિક શક્તિ એક સાથે મિલેન ઉત્પાદન ઓર પેકેજિંગ કરનો સામિલ આસાન વે જાવે હે ત્રીજો હે કૌશલ વિકાસ ઓર પ્રશિક્ષણ પ્રખંડ સ્તર માટે સંસ્થાઓ રે દ્વારા મહિલાઓની તકનીકી પ્રશિક્ષણ દિયો જાવે હે જીનસુ વા આપણી પારંપરિક હુનરની આધુનિક બજારે અનુકૂળ બના શકે હે ચોથો હે આર્થિક ઓ સામાજિક લાભ એમાં પહેલો હે આત્મવિશ્વાસમાંય વૃદ્ધિ આપવાની કમાઈ શું મહિલાઓની પારંપરિક ઓર સામાજિક સન્માન બઢે હે દૂજો હે બહેતર જીવન સ્તર મહિલાએ આપણે ટાબરની બહેતર શિક્ષા ઓર સ્વાસ્થ્ય માટે ખર્ચ કરવામાંય સક્ષમ હોવે હે ત્રીજો હે લઘુ ઉદ્યોગરો વિકાસ ઘરારા પારંપરિક હુનર જીવ જૂટ બેગ મો

મીણબત્તી મસાલા ઓર પાપડ બનાવારે કામની વ્યવસાયિક સ્તર માટે આસાની શુરુ કયો જા શકે. ચોથો હે કૌશલ વિકાસ યોજનાએ સરકારે દ્વારા ચલાઈ જારી કિતી યોજનાએ જીવ લખપતિ દીદી યોજના શું મહિલાઓની આધુનિક તરીકા શું હુનર શીખવામાંય ઓર આપણું ઉત્પાદન સીધો બજાર તક પહોંચાવવામાંય મદદ કરે હે. પાંચો હે વિત્તીય સ્વતંત્રતા ઓર નિર્ણય લેવારી ક્ષમતા આપણી કમાઈ શું મહિલારો આત્મવિશ્વાસ બળે હે ઓર વા ઘરારા આર્થિક ફેસલામાંય બરાબરી ભાગીદારી નિભા શકે હે. ને સખીઓ આપ વાતો તો હું જારી રાખેલા પણ આપણી વાતારે વચરે માઈને આપ સવારો મનોરંજન કરાવો ઇન રાજસ્થાની ગીત શું તો સખીઓ આપણું રાજસ્થાની ગીત નિર્ણય સાથે સુનો જરૂરી સંદેશ.

સખીઓ આપાય હુણ્યો રાજસ્થાની ગીત. ઇન ગીતની હુણીની મારો હિવડો તો ઘણોય આનંદસુ ભર્યો, ને આપસબારો હિવડો બી ઘણોય આનંદસુ ભર્યો વે. ને હવે આપા વાતા કરાહા ગર્ભા વ્યવસ્થા ઓર પોષણ માટે ધ્યાન રે બારામાય. તમારી સખીઓ ગર્ભા વ્યવસ્થા રે દોરાન મા ઓર ટાબર રે સ્વસ્થ વિકાસ રે વાસ્તે સંતુલિત આહાર ઘણો મહત્વપૂર્ણ હોવે હે. ઇન ટેમ માટે કેલોરી અતિરિક્ત કેલોરી લગભગ 300-350 રી આવશ્યકતા હોવે હે. ને આપણે આહારમાં પ્રોટીન આયરન કેલ્શિયમ ફોલિક એસિડ ઓર વિટામિન સુ ભરપૂર ચીજા સામિલ કરા. ને ગર્ભા વ્યવસ્થામાં પોષણ ઓર ધ્યાન સુ જુડી ખાસ જાણકારી હે. એમાં પહેલો હે આહારમાં કઈ સામિલ કરા જરૂરી પોષક તત્વ. એમાં પહેલો હે ફોલિક એસિડ. અટે ટાબર રે મસ્તિષ્ક ઓર રીડરી હડ્ડી રે વિકાસ રે વાસ્તે જરૂરી હોવે હે. પાલક બ્રોકલી દાલ ઓર ખટ્ટા ફલ ખાવા. દૂજો હે આયરન. ખૂન રી કમી ને એનિમિયા સુ બચવા રે વાસ્તે આયરન ઘણો આવશ્યક હોવે હે. ને હરી પત્તેદાર સબ્જિયા ખજૂર અનાર ઓર દાલ ખાવા. ત્રીજો હે કેલ્શિયમ. કેલ્શિયમ ટાબરોરી હડ્ડી ઓર દાંતોરે વિકાસમાં મદદ કરે હે. ને આપણે ખાવામાં દૂધ દહીં

0: પનીર ઓર દૂજા ડેરી ઉત્પાદ જરૂર શામિલ કરા, એ આપણે શરીર વાસ્તે ફાયદેમંદ હોવે હે। ચોથો હે પ્રોટીન। પ્રોટીન કોશિકાઓ ઓર માંસપેશીઓ રે વિકાસ રે વાસ્તે પ્રોટીન ઘણો જરૂરી હોવે હે, ને આપા પ્રોટીન સુ ભરપૂર ખાણું ખાવા, જીવ અંડા હે, દાલ, સોયાબીન, નટ્સ ઓર લીન મીટ બઢિયા હોવે હે, એ આપણે શરીર વાસ્તે ફાયદેમંદ હોવે હે। દૂજો હે ગર્ભાવસ્થામાં માનસિક પોષણ ઓર ધ્યાન, શારીરિક પોષણ રે સાથે સાથે માનસિક શાંતિ બી ઘણી જરૂરી હોવે હે। એણમાં પહેલો હે તનાવ કમ કરનો। તનાવ કમ કરવા રે વાસ્તે ધ્યાન ઓર ગહેરી સાંસ લેવા રે વ્યાયામ સુ કોર્ટિસોલ તનાવ હાર્મોનલ રો સ્તર કમ હોવે હે। દૂજો હે ભાવનાઓ માટે નિયંત્રણ। યોગ્યા પછી પ્રાણાયામ કરવા સુ હાર્મોનલ બદલાવો રે કારણ હોવા સુ મૂડ સ્વિગન્સ ઓર ગભરાટમાં રાહત મિલે હે। ત્રીજો હે બહેતર નીંદ। નિયમિત ધ્યાન કરવા સુ નીંદ અચ્છી આવે હે ઓર મા ને ટાબર દોનોની આરામ મિલે હે। ચોથો હે હાઇડ્રેશન। પાણી ઓર તરલ પદાર્થ આપણી દિનભરમાં કમ સુ કમ 10-12 ગિલાસ પાણી પીણો ચાઈજે, ને નારિયેલ પાણી, તાજો ફલરો જ્યુસ, ઘરારો બણ્યો ને છાશ રોજ સેવન કરનો ચાઈજે। ને પાંચો હે ધ્યાન ઓર માનસિક શાંતિ। આપણી ગર્ભાવસ્થામાં શારીરિક પોષણ રે સાથે માનસિક પોષણ બી જરૂરી હોવે હે। એણમાં પહેલો હે તનાવ મુક્ત રહેવા। આપણી તનાવ મુક્ત રહેવા રે વાસ્તે રોજ 15-20 મિનિટ રે વાસ્તે ગહેરી સાંસ લેવાવાલા વ્યાયામ કરા ઓર પ્રાણાયામ ઓર ધ્યાન કરા। દૂજો હે સકારાત્મકતા। અચ્છી કિતાબ પઢા ઓર હલકો સંગીત સુના ઓર પર્યાપ્ત માત્રામાં નીંદ લેવા। ને સખીઓ આપણા વાતા તો યુંય જારી રાખેલા, પણ આપણી વાતા રે વચરે માઈને આપ સબારો મનોરંજન કરાવો ઇન રાજસ્થાની ગીત સુ। તો સખીઓ આપ હણો રાજસ્થાની ગીત।
1: हेलो
2: राजेश जी, मैं पुलिस थाने से बोल रहा हूँ।
1: फिर से
2: आप डिजिटल अरेस्ट में हो, दूसरे कमरे में जाइए अकेले। आपके पार्सल में ड्रग्स मिले हैं, लंबे जाएंगे।
3: 10 लाख दीजिए, बच जाएंगे।
1: सर इतने कहाँ से?
3: एक लिंक भेजा है, अभी प्रोसेसिंग के लिए
2: 2 लाख भेजिए, बाकी बाद में।
1: 2 लाख
4: क्या हुआ पापा?
1: बेटा ये कह रहे हैं कि मेरे पार्सल में से ड्रग्स मिले हैं। काट दिया।
4: पैनिक मत कीजिए पापा, डिजिटल अरेस्ट जैसा कुछ नहीं होता है, ये सब फ्रॉड है।
1: फ्रॉड?
4: पुलिस, बैंक, RBI इत्यादि के नाम से आने वाले साइबर अपराधियों के फोन या वीडियो कॉल से सावधान रहें, उन्हें कोई पैसे ना भेजें और तुरंत पुलिस में रिपोर्ट करें। अगर समझदारी नहीं दिखाओगे
1: तो पैसे गवाओगे।
5: RBI कहता है
6: जानकार बनिए, सतर्क रहिए।
7: नमस्कार, ये आकाशवाणी है। 9 दशक यानी 90 साल जब टीवी का पर्दा कोरा था और इंटरनेट एक सपना, तब धुन की इस लहर ने भारत के हर घर में अपनी जगह बनाई। क्रिकेट के रोमांचक आंखों देखे हाल से लेकर मन की बात के संवाद तक,
8: आसमान में सिर उठाकर घने बादलों को चीर कर रोशनी का संकल्प ले, अभी तो सूरज उगा है।
7: आकाशवाणी सिर्फ एक रेडियो स्टेशन नहीं, हर भारतीय के संघर्ष और सफलता का साक्षी है। सूचना, शिक्षा और मनोरंजन का सबसे भरोसेमंद साथी। आज भी पहाड़ों की चोटी से लेकर सुदूर गांव तक हमारी आवाज ही आपकी पहचान है।

શક્યો અપાય હુણ્યો રાજસ્થાની ગીત. ઇન ગીતની હુણેની મારો હિવડો તો ઘણોય આનંદ શું ભર્યો, ને આપ સબારો હિવડો બી ઘણોય આનંદ શું ભર્યો વહી. ને હવે આપા વાતા કરાહા ગ્રામીણ આવાસ યોજના બીએમ 15 પોઈન્ટ પ્રોગ્રામ્સ રે બારામાય. તમારી સખીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ભારત સરકાર રો એક ખાસ કલ્યાણકારી કાર્યક્રમ હોવે હે, જેની ગ્રામીણ ક્ષેત્રોમાં બેઘર મિનકો રે વાસે ને કચ્ચા મકાન ને જેન જેન ઘરોમાં રહેવાવાળા પરિવારોની બુનિયાદી સુવિધાઓ શું યુક્ત પક્કો ઘર ઉપલબ્ધ કરાવવા રે વાસ્તે શરૂ કર્યો, ને અલ્પસંખ્યક રે કલ્યાણ રે વાસ્તે સરકાર રા 15 સૂત્રીય કાર્યક્રમ રે તહત ગ્રામીણ આવાસ યોજનામાં બી એક નિર્ધારિત લક્ષ્ય અલ્પસંખ્યક સમુદાય રા ગરીબો રે વાસ્તે આવંટિત કયો જાવે હે. એનો ખાસ ઉદ્દેશ્ય બેઘરને કચ્ચા ઘરોમાં રહેવાવાળા ગ્રામીણ પરિવારોની બુનિયાદી સુવિધાઓ શું યુક્ત પક્કો ઘર પ્રદાન કરાણો હે. એણે યોજના રે તહત મેદાની ઇલાકોમાં રૂપિયા 1.20 લાખ ઓર પહાડી દુર્ગમ ક્ષેત્રોમાં રૂપિયા 1.50 લાખ રી વિત્તીય સહાયતા સીધો લાભાર્થી રે બેંક ખાતામાં દી જાવે હે. ને યોજનારા 15 ખાસ બિંદુ હે. એનમાં પહેલો હે યોજનારો વિસ્તાર. એની 2024-25 આગે બઢાવીને અતિરિક્ત 2 કરોડ ઘરો રે નિર્માણનો લક્ષ્ય રાખ્યો ગયો. દૂજો હે વિત્તીય સહાયતા. મેદાની ક્ષેત્રોમાં રૂપિયા 1.20 લાખ ઓર પહાડી ઉત્તરી પૂર્વી રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં 1.30 લાખ રી સહાયતા દી જાવે હે. ત્રીજો હે મકાનનો આકાર. ઘરોનો ન્યૂનતમ આકાર 25 વર્ગ મીટર, સ્વચ્છ રસોઈ ક્ષેત્ર સહિત નિર્ધારિત હે. ચોથો હે લાગતનો અનુપાત. કેન્દ્ર ને રાજ્ય સરકારો રે બીચ લાગતનો અનુપાત મેદાની ક્ષેત્રોમાં 60.40 અનુપાત ઓર પહાડી પૂર્વોત્તર રાજ્યોમાં 90.10 અનુપાત હે. ને સક્યો આપા વાતા તો ઘણી કરણી ચાવા હા, પર આ ઘડી ટીકટી કરતી સુયા કેવે હે કે ટેમ વેગ્યો આપા સબસો વિદા લેવણે રહો. તો કાલે તકરે વાસ્તે આપણી આ રેડિયો સખી સવિતા પરમારો ઘણો ઘણો રામ રામ સા ને ખમ્મા ગણી સા.